જય દેવી કામાક્ષી આગપનો હ્યા ભક્તિગીતા ઉપરાંત કાર્યમીત મુખાલે સ્વાતેર તુમકા એકુંગ દેતા પ્રહલાદ શિંદે હાણે ગાયલે હે ભક્તિગીત અંબાબાઈચા ઉદો ઉદો. આગપનો જસો ભુરગો આવય શિવાય અપુરો આસા, તશીચ હી પુરાય ધરતી, હે પુરાય વિશ્વ, જગત જનની મળારચ દેવી પાર્વતી હેજા પાંયકડે નમંચ કેલ્યાશિવાય અપુરે આસા. મટકત ચલત દેવી પાર્વતીચે સ્વરૂપ અંબાબાઈ હાંકા નમન કરીત ઉદો ઉદો કરિયા દેવીચ્યા પાંયકડે આણે માગુયા કી દેવીન તિજે ભેસાંવ પ્રત્યેકાચ્યા ઘરાંત આણે પ્રત્યેકાચ્યા ઘરાબ્યાચેર સદાંચ દોવરચે. આણે આયકુયા હે ભક્તિગીત 105.4 મેગાહર્ટ્ઝ.

જી હા, તો રાય છે દિશા છે ખાશેલે પણ દખો પી હો સેગમેન્ટ તુમે ઐકલો દિનવિશેષ આમચા નમસ્કાર ગોવા હ્યા કાર્યમહિતલ્યાન આણિ કાર્યમહિત મુખાવેલે સ્વાતેર તુમકા વર્તા. જી હા, સંગીત કે દુનિયા મે આણિ આમચા મુખાવેલે સેગમેન્ટાન જે તુમકા ઐકું મેટલી સુંદરેશી ગીતા. જી હા, હ્યા સેગમેન્ટાન તુમકા ઐકું દેતા કે આણિ પલક મુચ્છલ હાણી ગાયલે એક થા ટાઈગર હ્યા ફિલ્માતલ્યાન હે ગીત. ચલીએ લાપતા હોતે હૈ સંગીત કી દુનિયા મે ઇસ ગાને કે સાથ.

રાહત ફતેહ અલી ખાન હંસોહો આવાઝ આશિલો અન્નુ મલિક હંજાય સંગીત અને નિર્દેશના ખલા પાપ ફિલ્મતલ્યા હ્યા ગીતા ઉપરાંત આયકુયા ઓમ શાંતિ ઓમ હ્યા ફિલ્મત તાણે ગાયલે રીચા શર્મા હંજા વાંગડાન હે ગીત